Chubanaba, Tenga Dus Manamche, Sambi Panyu, Jumche Bar, Tabarionche, Leon Juzo Jatuna Latine, Juzo Tsuwa Mutang, Tangi Yunda Situata, Teji Magetia, Chido Linisu, Nipi Yos Jenny, Juzo Chun Yunche, Chizi Tunde Tondang Dumire, Tena Jizar Shajala Jui, Ledumani, Juzo Chun Yunla Jumpe, Sambi Jache Tabri. તેના સિંધુ નિંજીના તિંદુ જુંચે મંપો શેકન તિંજુ ચેમ્બો થોયપી અનુરિનલો છેંદબ જે તાંવી નિંજુ દિંપે લજીશે થોલ હલુંગોં સિંરુ